0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: समय थयो छे एक्झॅक्टली 10 AM
5: दररोज 10 થી 11 આવો અમારી સાથે
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
5: Aavo amari sathe.
4: મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ અમે આજનો દિવસ એકદમ બ્યુટિફુલ 29મી તારીખ જુલાઈ મહિનો 2026નું વર્ષ અને એ સાથે જ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ આપ સૌ કોઈનો સાથ દેવા આવી પહોંચી છે રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો ત્યારથી લઈને 10:45 સુધી અમે જોડાયા છીએ આજના કાર્યક્રમને લઈને અને અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 10:02 થઈ ચૂકી છે ચાલો જોડાઈ જઈએ અને મધુરતાની સાથે આજના આપણા કાર્યક્રમમાં બસ એ જ કહેશું કે જ્યાં ગુરુ છે ત્યાં જ્ઞાન છે અને ગુરુ ના હોય તો ભાઈ આપણું માર્ગદર્શન કરવા વાળું કોઈ હોતું નથી માટે જીવનમાં હંમેશા ગુરુના ચરણમાં ગુરુના શરણમાં રહેવું અને એ સાથે જ ગુરુ જે રાહ દેખાડે તે રાહ પર આપણે ચાલતા રહીએ અને આજે અષાઢ સુદ પૂનમ તે સાથે જ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ અને આજે ગૌરી વ્રત સમાપ્ત થઈ રહ્યા છે તો આપ સૌ કોઈને ઘણી બધી શુભકામનાઓ પાઠવતા કરીએ એક મધુર શરૂઆત આજના કાર્યક્રમની અને રઘુબીર કુંચાલાના સ્વરમાં મુકાયેલું સાથ આપ્યો છે લલિતા ઘડોદરાએ આ કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રથમ ગીત સાથે

આવો અમારી સાથે ગુરુ પૂર્ણિમાનો આજનો આ પાવન પર્વ અને ગુરુ પૂર્ણિમા એ વિશેષ રૂપથી ગુરુજનોને યાદ કરવાનો તેમને ઉપહાર દેવાનો દિવસ છે અને તે સાથે જ આજના દિવસને આપણે ખૂબ જ હૃદયથી યાદ કરીએ અને આજના દિવસને આપણા તમામ ગુરુજનોને આપણે વંદન કરી તેમને કંઈક ને કંઈક ભેટ આપીએ ઉપહાર આપીએ અમારી સાથે આજના દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે આજનો દિવસ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો અને લોકો પોતાના ગુરુ તથા માતા પિતાનું પણ પૂજન કરે છે કારણ કે માતા પિતા એ આપણા જીવનના પહેલા ગુરુ એવું માનવામાં આવે છે કે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસની યાદમાં આ દિવસ આપણે ઉજવીએ છીએ તે સાથે જ પ્રથમ ગુરુ આપણા માતા પિતાને આપણે વંદન કરીએ જીવનના પ્રથમ ગુરુ તેમને માનવામાં આવ્યા છે અને એ પછી આપણા ટીચર્સ આપણા જે શિષ્યો છે તેમને આપણે ગુરુના સ્તર પર માનીએ છીએ માટે તેમના ચરણ ધોઈને ફૂલ મીઠાઈ અર્પણ કરી તેમને તેમનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ અને ધન્ય છે એ ગુરુ શિષ્યો તેમને આજના દિવસ ઘણો બધું માન આપે છે વિશ્વમાં ક્યાંય પણ ચાલ્યા જાઓ વિશ્વમાં કયા પણ સ્તરે તમે પહોંચી આજના દિવસને ચોક્કસ યાદ રાખજો અને આજના દિવસને એ ગુરુને ચોક્કસ બસ મારી સાથે એ માન આપજો એ સન્માન આપજો જેમના તે હકદાર છે સુરેશ રાવલના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આગલું ગીત કલ્યુગ વાણીમાંથી લેવામાં આવેલું

આવો અમારી સાથે. વિશ્વમાં આજે પણ ઘણા એવા લોકો છે જે જ્યાં અટકાઈ જાય છે ને એ પોતાના ગુરુ પાસે જાય છે, પછી એ કોઈ પણ ક્ષેત્ર ક્યાં હોય. ભણવામાં તો ચાલો ગુરુએ આપણને બહુ જ જ્ઞાન આપ્યું, પણ જીવનના આ લડાઈમાં, જીવનના આ સફરમાં પણ ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવી જાય છે જ્યાં આપણને ગુરુના જ્ઞાનની આવશ્યકતા પડે જ છે. અને ગુરુ એક એવા વ્યક્તિ છે જે આપણને સાચો માર્ગદર્શન આપે છે. સાથે પછી એ ગુરુ તમારાથી ઉંમરમાં ભલે ને મોટા હોય કે નાના હોય, ગુરુ એ ગુરુ.

શ્રોતાઓ, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુરુ પૂર્ણિમાનો વાર, એટલે કે આજના દિવસે તમામ ગુરુજનોને આપણે વંદન કરી અને આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું આજના આ છેલ્લા ભજનની સાથે. આપ સૌ કોઈનો સાથ રહ્યો, પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા અમે રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.